0: ત્યારે ધીમે જીવન ખટકવી, સંતુલિત ખાના ખાઈ, વ્યાયામ શબ્દ કરી, ધૂમપાન વગેરામાં થી દૂર રહી, અનાફરણ નિયંત્રણ કરી, આજ નીકળે કાળજી જીવન અથડા વિશ્વના રોગો છે માટે સ્વસ્થ જીવન અપનાવી રેડિયો ગુરુબાબા સહકારીમાં સ્વાસ્થ્ય કાર્યને વર્ગ્યાસી દરેક પ્રકારની સંદેશ
1: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અનુસાર નેપાલમાં 30% વયસ્ક જનસંખ્યા ઉચ્ચ રક્તચાપ જોખમમાં છ. પ્રસ્તુતિ તથા તૈયારી ખાના, જંક ફૂડ તથા ડિબ્બાના ખાનામાં સોડિયમ ધીરે ગયો હોવા મોટો રોગો જોખમ બનાવને ગર્છ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને એવા વ્યક્તિને દૈનિક 5 ગ્રામ સમૂહ નું સેવન કરવું ઉપયુક્ત હોય સલાહ દીધો છ.
2: નિયમિત રૂપમાં હેતુલ શારીરિક વ્યાયામને મોટું સ્વસ્થ બનાવવા મદદ કરશે.
1: સંતુલિત ભોજન, પર્યાપ્ત નિંદ્રા, સકારાત્મક સોચ એવં ચિંતા તણાવબાટ મુક્ત રહેતા મોટું રોગબાટ પહોંચવા શકિન્છ.
2: 40 વર્ષ ઘટેપછી નિયમિત સ્વાસ્થ્ય જાંચ કરો.
1: ચીલો પદાર્થ, માછા માસુ કમ ખાઓ. ખાનામાં શાકપા તો ફળ ફૂલ ખાઓ.
2: મદ્યપાન તો ધૂમ્રપાન સ્થાપન ન કરો.
1: સ્વસ્થ રહો, સુખમય જીવન જીવો.
3: રેડિયો ગુરુબાલા FM.